0: 레이저링 상관한 이들은 렌센디 나오시 다섯 친구들인 걸 혹시 다음 세고 논다가 가장 본도 고르기 잡이요. 내가 그 렌센 호마르가는 아소 총기들인 걸 혹시 다음 등등이 롬장 기들인 걸 혹시 다음 라스만다 크기 달리 렌센스가 망아리 어쩜 나티나 다니 그 기기 나바던 선이나요. 라는 그 혹시 했던 라다 그냥 용글아까 다음 글아까니 갑다즈가 망보리인. 내가 대런 이즈가 다던 그지 다 혹친 기들인 코즈가영 혹친 기들인 걸 혹시 다음 크당 보세니 내가 런전다 이 타닉치 길긴남바조 잔자디 나데랑 그 소신 길긴 그 소체 타블음 크당 포인트 선지나 존금을 그 소친 외르비 소블랑 그 신정랑 조주엄바 길긴 제무주엄바 겐 지시캬블거나 시익간위라 다 소친 길긴 그 소체 타블음 세고는 딩이 탄다닉치 잔즈가 통통이 일 디안 도모르 지 길긴나 잔드 마이노 간데 겐 지시캬브 ngoshtuizga tongtongzga chikta jikshikyo kadaribi mbamrimba tsongomirga lopchinga girgin sinzang langtsu juinba tsongomirga lopcha chemo girgizhong titab zomrikanga zomrikba tsongomishanchin kanan juomi zi di juomu chiktong gabjar gabchiga lundi tsongomishong xaraki nitong war gilu ni nitong jobji luwande tsongomirga lopcha chemo dani nizhira hirimbala lomirshi Nitong Chow Nga Lu Ni Nitong Nye Nyi Lu Gwa Ndi Shanghai Gitun Lopta Che Mo Rang Bang Rung Ba Lom Yo Si Nitong Chow Nga Lu Ni Zhonggu Ge Wei Rik Ba Tang Wo Yung Shem Jigim Tso Rung Nup Shatsu Chan Rik Nup Shang Ma Rik Lopta Che Mo Ge Rik Zhong Ti Dab So Si Jiaw Lag Yin Sim Ge Shah Tsim Mar Ngab Chislak Bil Zhen Yung Gu Gu No Shiong Tang Zhilak Gar Mo Si Shab Yig Zhong So Njer Tabar Nga Lag Chi Yakovrambi Gnachi Shemjig Lejig Chigdang Shangchenrambi Shemjig Lejig Ni Tengrambi Shemjig Lejig Simji Zoshiong Shinyong Rehrop Namba Gungnigichi Denang Danshi Gantun Tsongomar Lopchen Wadegui Loplang Sinzanglang Zoshionba Girgin Chemu Zhionba Girgin Shikyabndag Lur Yizgan Lur Yizgan Chigdenar Denagichi Tsamdani Chantongwaga Denang Danshi Gantun Girgin Shikyabnde Kapar Gilamnan Dewa Tok Shunigichi Girgin Kaparndalina Denang Galangshigan Gotsum Girgin Shikyab Chodemuina
1: Donzamba
0: Gigan La Demo Tēnāng līnsāndā gā jāndā tāng lēn yī ngā chū līnsāndā lā jābchū tāng tīkirī nō nyāng tā bāni kwa tīn chēsī nī yīn. Rī gīrgīn, tēnāng dī tā mūngā ngā chū līnsāndā yīn sōnyi nā gā chū lōpchōng rāmbā gā gīrgīn nā bā zō yī gā yāng lōpchōng gā lōpchī tāwlam. Tāni lōmchāng rāmbā gā lōpchī gā tāwlam lā sōkwān tā nī gā chī līnsāng hua nā tā līnsāng māng bō rī līsān tā. Tēnāng nī zōng tā tāng yāng chū lōpchīn gīrgīn zgā kōr zgā yāng gā lōpchīn gā tā lōpchī shētab yāng nā lōpchīn gīrgīn gā lōpchī tāwlam lā sōkwān tā gīngi tāni gīrgīn nā bā zō jāndrā rīn dō kūna lāngzhī tā mō zgīn tīna tēnāng gā lāngzhī ndēn sōnyi nā kā tāng bō rī tāni kērāng sōnyi nā yāng chū tā lōpchīn gā gīrgīn dī tī tāng nā lōpchīn gā gīrgīn dā gā lōpchī gā tāwlam gīngi tāndani gīrgīn nā chī jāndrā zgā tōng tōng rīn dō kūna tā yīmō Tētāng tā tōmar gērgīng gā tā kērāng sōnjī nā gērgīng gā līhkāng dāni lō chamo zhīng gōrnī nā Tāni tā gērgīng gā līhkāng dī kērāng tā tsil gāndrān zhīng gā yōnī nā tā zhūngi tāni gērgīng gā kāpdā zhīga tōng tōng rī nā
1: Rī gā nā tāni tōmar ngā lān dāndrī kādāi chū kūh kā zhī shīng nū kwa chīng chī Tētāng nā ngā rāng nī nā gērgīng gā līhkāng dā shīmī lō māngpū zhīng gōmī Chī lō nishtōng nye nī gā dadi pani parag vartir talu jil samzir
0: nari
1: tagir monayon jemba sik chawara to motelin jin sin to mozin tagir jin sanga lotchig shogni nyamyo chipo chipo me nena rang samts ngari ji selna tumur gegen lekkan dela rang ta tsikang da zin zin gi yo non der indig momanda jin na chu andonyen chen khang na chu ko ta chika tang lekhon na chu ko te chu gegen gi tichin ka dela gegen mampoz yang nyanchin chana jirde tangni da gegenz kundag chanidik gandrayinu gegenz gina chachin kantag tsang gundag tag shukni kada mampu mampu yi tayang lochi mampu tuk tag jinsanga terang linchandain jina yang kershi mei da gegenz na chani gandag tsang gundag tlaswa kershi mei da rang samchit zambu gegenz rang gegenzla ta tsikang zangwe ten da to tangpu na ngansu te da leri mampu mampu yuk da leri mampu tag Chetsukna chukku, jebkazna chukku, da liru mampuz gittribs. Tentang lochiyang tetang nangzhin di. Lochiyang da yang gigin, soma, tana, 로칭 도든 익튼 다난 도짜 거리가 더링 라스와 좀더나 도칭 군데 드럽게 되진 상은 도칭 군데 기겐 군나즈 말이 도마 군나즈 말이 더 리르 맘포즈 그 니 토마그 흐리니 바빠이니 뜨무그 쩨너즈 되진 상은 리르 땅 리르 반승 거 봤나 더 지어른 탕게 치총라 양나 주그 지축 군이 그 토마트 그 쳇프리 땡 메이크
0: 나리
1: 메크라 양 기겐 그 리민들라 양 그 젠땅 먼저 그 치치우크 드니 응오마드나 어추그 달름강나 다 지릉그 포츠드 그 기겐들라 리르즈가 니트 인치미니 인가 리르드 그 쇼크 니빠 군은 미츠크 인치미니 세톤즈 고르지 다시고 뜨는 그 치 인디나다 기긴 그 리르인데 조크
0: 리
1: 기긴이나 어추 만바그 리딩도 좋고 또 되냐 인터나요? 되냐 체치우. 또 진심 치즈가 리딩들라 대통 거거든요. 다 멤버 친구나 다른가 단 네크 좀방나 이런 게 계속도 멤버라고 안 좋고는. 리티 있어 멤버인 좀 그게 진짜리. 야 개개나 다 진통스가 존나 이런 게 야지도 진통도 그 리와지. 야 제속내잖아 제초땅 제크 뮤직 마음아 야 죽었다 버그 나그진 다 도침바이나 축구 다 도마이나 축구 데르가리 나 데르가 존데모 이제 기간라가 추죠 땡땡나 기간데게 달라 제톤스 그 람니 마촌나 다지 로트 잠스게 모 되진 생게 기간 달라요 조트 로마테 샤차주 스토리 데 땡달 기간 달라 나른 파츠데 모 치나 니파고 다 니파 능기스 도침 그 기간 그 인당나 다 조운데무 칠릭 도트이 주트 스토르 덴방나 칠호마즈가 도트이 고토나 추어 정거 종누고 칠리 양나 정진 뱅크 고누고 도트 되게 쇼니 추 칠리다 하장 샹구 에 샹고토나 칠리뜨게 로지 간다이노 칠리뜨 남즈가 쇼나나 리츤트 남즈가 쇼나 되게 로지 그런 바트히 되게 마츠크 되게 쇼나 키와치기무 간트리오노 잠칠리 간트리오노 더니 마오아가 피쇼 간트리노 Tani chilin dhe jil dhe tani ringa niwa chisang chiki tkhano. Mergila chiki pan tkhandik. Tani maungwa jikila chiki tat tkhandik. Ringa chilin dhe la chajizga secha gaz gugu. Tainu ga manjig tkhani da lhotri na lhotri gaz chungka. Yang ansi jindang ga lhoching ga gigan tang tani lhotra chongchong gigan dhe la yang chapra da chongzam zhuk. Chiki tiri na lhoching ga gigan dhe chanjina chu ga lhotri khona mari. Darun rigi chong shenji viri chungka. Keti rikijong shemjik ke shokke chugin bapandamu mayin dek shokke tenri maa metang na yang sotita gazik ma chungke. Yang zuu kanri na rikijong shemjik ke manji ke tukni ta chugin sotina ta chug ringge tsegezu chid konar. Taja tijandamu tsegezu yangge. Tintong na loma chug tenara, loma chug tosong maa zi sikke, loma chug rilamzga maa zi tsutke tachiyin. Nipamu chirizna ngansi Chonggu nugu somate ringa rigni ga jinzin kan chonggu. Tegi jinzin ga yang mgbata sagu. Jinzin chizga somate chonggu nugu. Jigmi te tsukta nga jekala pamba chi adriktik. Tatang tila suha ga kanhung tamu sangma yuchuta yang shantani chang gachi ga. Chiga da nanggi se kasang tirang uchuga da rigtili ga dirivzi. Tari. Tengdana shisha zim. Хэча тхгүй хийша замг лотис чангчанг на давр гигэн чамушэна гигэна матина татхлаас гоор тэг учуг лчалаас гоор гутанара хэча тхгүй шича мампуз ёк
0: онча
1: ёну джинсэн тэг тхуни та учуг дэлли галва гэр тэг лим матхну г шича яна томачу чи чонгу гэдэн хинтэни чан гач тэни памур тэни самбаму индината Uchuga su su su di, taa jayag shikun jiao yuz gu. Uchuga tse gu nama tse ka tarung su chung yu gu. Su chung da su kan rizna, stig thoma ta shchupa zang azu cha gu. Nipamu thoma ta samba yukhaz ga kor gu.
0: Nadi.
1: Ta shintani chan su uri. Uchuga stigara losun diga mui su chi rizna nye gaz cha gu.
0: Nadi nga.
1: Nye gaz cha gu na, uchuga ta lotri gu nu gu rinba gu nga chi hui cha tuk gu. Хеша цума чоку нуг нямт чуг не газ чажуг сосут хентани чан зур тендана чуг 기겐 추가 아랑 추파테 하쟁 까치
0: 뎅가
1: 아랑가 추파 가즈 삼바 종즈 요타나 되게 신식 그 도마 도마기는 저 레모이리 저다 도종익 되게 뭐 책그 도마 다른 거 어떻게 찾건 좋고 대인탄다 도마 가즈 좀특 기겐즈나 기겐 세덴즈긴도 다니 밤을 소치나 탑큐 방송 그 도마다 데르 서버 도마요 로리지 그 도마다 그 바그 치르스이나 축구 그쪽 다 개시나 축구 쇼 컨텐 미틱 미틱나 그쪽 도마 추 감탄 스탠니 탑키위군이 소체 주대 힌트 같이리 단 돌나 도마다 정도 위직트 그런 거 머리겠다 쳇출라 사실 요노 동무 그 정국다 니와도 죽는 시나 어쭈고 로즈우 그 지금이 도마촌 로즈크 도마티 치무즈 그로고 그나 치 하마키우 안제키우 리 토쿠 동무 도마 그 장타나 다 기긴 세든 지린도 그 반드그만에 주다 콜린이나 도마라라 촌이나 다지 하마마키니 이런 게 시나 시 마키니 그냥 럭클리카 마드니 동무 도마욕 도모도마도 도만데 도마기야 우추가 지금 진짜 축도가 소나 그냥 리히노 크루고 메추고 근데 리히노 때야 되게 시티우 때다벤 도나 도마가 쇼 간테가 니와테 지성이 주 대현도니 좀 조린도 되게 좀 생각한 되게 돈타나 나 정가 기금 찾든 도친 기금 찾든지 간다 시리즈나 다 통통시야지나 지 머리탄 제클라 샤싱국 기금 아른가 소나 아른가 핀동 아른가 핀던데 아른가 머리가 이런 거 바이 이런 거 매직 프린트 딱 찍다 되고 다 능기스 당한 초 초나 이런 거 정군으로 도마 도마 워크 도마 딱 그래 대인잖아 저튼 거 도마 정군 직값스 다 그거 원지 사키나 죽거나 이런 게 처음도 그 다 도수가 착코나 죽고 환주가 착코나 죽고 이런 이게 착코나 죽거나 선진 게 착코 라스코나 준 저든 만나다 마코
0: 딩가
1: 코타나 도마 정군 직값스 뜻득 그니오 니튼 뜻득라 미그데타니 다른 거 파이튼 직진 치가이고 이런 게 제크니 직진 치가이고 덤목은 덤마트 신학장니 다 도마장나 시기 사근도 그때 제시코는 그 지진 아니 바무 게긴 다른 거 양타 코니셰 파낭진 슈파 탐마고
0: 여디
1: 담 양티셰나 마가지코 단데 쇼 컨텐 몽고가 다른 다 근추즈 코는데 총 레니 칸탕탕 시그나라트 치 자와 Tā māngīsī gīgīntā lūmās jōnūyī nūjīn cīngbī gīgīntā wā kākho nīmī zīgū. Kākho nīmī zīgū. Tāni wā kā cītukun dīna zīgū. Shūk gāntilni lūmālā jī shānsī zōmū tīna dīmū zīgīn gūgī dēchī yīn. Sīmbā mūjī nā gīgīn ārānglā cūnā yīn ārāng cīngi nīvā zīgū. Tā zīnā mā zīnā ārāng gīrāng ti kana wana mahinu ta dhutchit zan tang yang na gongring gudu yinu ti tsamzik shawat jatikinu tamu tsamzik machuk ringa nga arang chingu ta khulin zina nang ngalang yigong chinyari aringa thujong yi aringa thujong nukun jivita thuma namba shil tani aringa thuma ta khuchya tagu ka tagu mik kashu kanz ganju gu tila aswa kha chani daiga shukne waka ringa arang chingu niwa ta yang daiga thuni thuma namba yang daiga shangshik jina yang shiga shagat tari tani Tak jemu tu gigan tak lochin ke gigan tu nak cukup cukup gigan gigan tangan sojong ke konsenden cukup ni.
0: Nadi.
1: Nam tak tangsang jenar kesian tu tak siapa serba mampu mampu yang tak jom lagi tangsang jenar jom lagi serba mampu mampu yang. Keti si ngama ke ringga sotra sondo ke tak senji rumah nak cukup beran beran cukup katuk tak sojong zamzuk yitim datangna yang cukup kesian ke serba jikun datangma. ти адамчук дамачна аринг тума ласхо чтиян та лучик хагнинг хисан юат тума чтана тума тума ежими чэ цухтуга сунаа я чэ цуха мцанг чинг вак тожунг гиген сунжина тожунг консам жог мнянг тожунг намжирику та дуртина гиген за тунаа дэг чхни ган чхни жинчун тни тумузгината Томазга газик чон тэгэл гүнөтэ нарынга гигэнз гүнө дасочин гигэнз нашхо гигэнз гүнө дарынга татсызга Sotra chungzheng ge soma ra, dani sotching ge soma niga ge chepar tekhiyo. Tekhiyo ge manzhi tongda, dania sotra ge chepar tekhiyo na, tashi nan rika. Tegi jansan ge, sotra chungzheng ge soma ra, sotching ge soma niga, dama shugu gaxi ni mechi gandok. Chi sojong ge mungir.
0: Yari.
1: Sojong ge mungir. Da sotra chungzheng a chungzhi na, zonzhe mo sojong kushka se, gegen chi godrik tara. Хеша кантанг кангзгина гиген замуцгида тани канканг жонку канканг жигжелег на юнг ажиламгнут хцуур та тваадгина джилант цумах танкир та дэг тваан дэг джилант дэнд лонзнгу жигни ажикна канканг юнгад кунут цуур цу яндагу кети сота чондонгга цунжина я та таптукаптук на жигук жигтэн матуна я кихкан комотла помтик.
0: Яри.
1: Тэгжин сэнгэ дэс цоожин дэк сожонг мгжиг тхни. Тэн дана гигэнг